વાણી આકાશવાણી વેલકમ બેક જી. પ્રોગ્રામ શરૂ હો ગયા હૈ આપકા ઓર હમારા અપના ફેવરિટ શો જિસે કહેતે હૈ રંગે મહેફિલ. ઓર આજ કી મહેફિલ સજી હૈ મેરે સાથ. મેં કોન? મેં આપકા અપના ખાસ, આપકા અપના વિકાસ, આપકા અપના વિક્સ. પ્રોગ્રામ રંગે મહેફિલ મેં તો શરૂઆત બહોત સી બાતો કી કરની થી ઓર કહાં સે શરૂ કરું સમજ નહીં આ રહા, ક્યોંકિ જઝ્બાત ઇસ કદર મેરે દિલ મે, જઝ્બાત ઇસ કદર મેરે દિલ મે કિ બોલું તો સોચું કે પહેલે કોન સે લફ્ઝ કો આપકે લિયે બયાં કરું. તો ઇતને સારી જો ખ્વાહિશે હમારી દિલ મે હોતી હૈ, હમ સભી કી બાત હૈ. કભી ના કભી એસા મુકામ આતા હૈ જબ બોલને કી બાત આતી હૈ, યાની દિલ મે ઝહન મે તો બહોત સારી બાતે હૈ, લેકિન જબ બોલને કી બાત આતી હૈ તો કહીં ના કહીં હમારે શબ્દ ઇધર ઉધર હો જાતે હૈ. સરકાર ઓર બાત જબ દિલ કી હો તો મામલા ઓર ભી પેચીદા હો જાતા હૈ. તો સબસે પહેલે સ્વાગત હૈ મેરે તમામ દોસ્તો કા જો આકાશવાણી રેનબો કે માધ્યમ સે સુન રહે હૈ પ્રોગ્રામ રંગે મહેફિલ. ઓર શિરકત કર લીએ હમારે ઇસ પ્રોગ્રામ મે પ્રેમચંદ પ્રેમીજી જેતરા ધામપુર બિજનૌર સે. લિખતે હૈ આપકા કાર્યક્રમ સુન રહે હૈ, બહોત અચ્છા લગ રહા હૈ. શુક્રિયા જી. લિયે દર્દ બેશુમાર તડપ જીતે રહે હમ, શિદ્દત મે અશ્ક આંખ કે પીતે રહે હમ. સમંદર તો થા કરીબ યે ઓર બાત હૈ કિ પ્યાલા એ તલ સુરાખ સા રીતે રહે હમ. યાદો મે જિનકી દફન મેરા આજ હો ગયા, ઉન્હી કે લિયે કલ કી તરહ બીત રહે હમ. ચાંદી કી તરાજુ હૈ મગર જાનતી હૈ દોસ્ત કે હર બાર ઝર કે ઢેર સે નીતે રહે હમ. તેરે ઉજાલો ને દિયે જખમ જો બેગુનાહે દિલ, રાતો મે બેઠે તનહા ઉન્હેં સીતે રહે હમ. લિયે દર્દ બેશુમાર તડપ જીતે રહે હમ. વાહ ક્યા બાત હૈ. ઓર આપ હી કી બાત કો બઢાતે હુએ કહેના ચાહુંગા કી કોશિશ તો બહોત કી થી રાઝે દિલ બયાં ના હો, કોશિશ તો બહોત કી થી રાઝે દિલ બયાં ના હો, પર મુમકિન કહાં થા કી આગ લગે ઓર ધુઆં ભી ના હો.